0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: दर रोज 10 थी 11 आ वो हमारी साथी
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતાઓ, સવારના 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો મારી

साथ रेडियो मनोरंजन पर प्रसारित तो तमे सौ कई मजा में हसो एवी जसानी साथ चालू शुरू करिए आज नो गुजराती कार्यक्रम अधूर रंगीन गीतों की साथ अने तमे ज्यां क्या थी जोड़ा हो तो बधा ने अमारा तरफ थी प्रेम भरिया जय श्री कृष्ण स्वीकार करो। आज नो दिवस छे सोमवार अने आज नी तारीख नी वात करिए आज ए छे भाई 10 ऑगस्ट अने स्टूडियो नी कलर में 10:01 थी गई छे अने गुजराती कार्यक्रम में आगळ वधवा पहेला आपणे एक सुंदर मजानो एक सुविचार लई लईए। तो भाई कहेवाय छे ने के भाई कोई आपणी प्रशंसा करे के ना करे पण जो आपणे सारा रस्ते चालूसी नो तो आपणी आंतरिक शांति हमेशा माटे स्वाभाविक हमेशा जळवाई रहे छे। એટલે કહેવાય છે ને જ્યારે આપણે કોઈ આપણી પ્રશંસા કરે કે ના કરે પણ જ્યારે આપણે સાચા રસ્તા પર ચાલીએ છીએ ને તો આપણી મનની શાંતિ જળવાઈ રહે છે અને કોઈ આપણને હેરાન નથી કરતું। એટલે જ્યારે સાચા રસ્તા પર ચાલીએ છીએ ને સાચી વાત કરીએ છીએ તો આપણે સામેવાળા વ્યક્તિ સાથે વાત કરવા પહેલાં વિચારવું નથી પડતું કે આપણે એની સાથે પહેલાં શું વાત કરી હતી, બિકોઝ સાચું બોલ્યું હતું એટલા માટે નહીં। જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણે 10 વાર વિચારવું પડે છે કે આપણે આ વ્યક્તિ સાથે શું વાત કરવાની છે। તો ચાલો આજે સોમવારનો દિવસ છે તો ભોલેનાથના ચરણમાં આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ આશિષ દેસાઈના અવાજમાં ને આજે આપણે કહીએ તો ભાઈ શ્રાવણ માસનો બીજો સોમવાર છે। તો ચાલો ભોલેનાથના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ ને ભોલેનાથ તમારા બધાનું સૌનું ભલો કરે એવી જ આશાની સાથે આ ભજન તમારા માટે લઈ લઈએ।

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની અંગ્રેણીમાં 10:10 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને મારા સાથે મજબરી રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો આપણે વાત કરીએ તો ભાઈ કહેવું જરૂરી હોય ને તો પણ જરૂરથી કહેજો, પણ સંબંધ જરૂરી હોય ને તો ભાઈ સારી રીતે કહેજો. એટલે કહેવાય છે ને જ્યાં આગળ કહેવાનું હોય ત્યાં તમે કહેજો, પણ સારી રીતે કહેજો કે તમારો સંબંધ ખરાબ ના હોય. તો ચાલો એક સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ માતા રાણીના ચરણોમાં હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલો.

સ્ટુડિયોની ગલીમાં 10:15 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે, અને આજે મંગળવારનો દિવસ છે તો મંગળવારે અમે તમારા માટે થોડા ગરબા અને થોડા રાસ લઈને આવીએ છીએ. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ. દીપાલી ગજરના અવાજમાં લેવામાં આવેલો

માય સ્ટુડિયોની ગ્લેમરમાં 10:20 થઈ ગઈ છે અને આવો અમારી સૌથી ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. આપણે કહીએ ને કે ભાઈ જીવનમાં આપણી લાઈફમાં ઘણી મુશ્કેલીઓ તો ઘણી બધી આવશે, પણ ક્યારેય હાર ના માનતા, કારણ કે ભગવાન પરીક્ષા પણ એની જ કરે છે જેમનામાં સહન કરવાની શક્તિ હોય છે ને. એટલે કે આપણે લાઈફમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે ને જાય છે, પણ ક્યારે હાર ના માનવી જોઈએ. ફરીથી ઉભા થવો અને ફરીથી કામ કરવું. લાઈફ છે, લાઈફમાં સુખ અને દુઃખ તો આવતું રહે છે, જતું રહે છે, પણ એને લઈને ના બેસી રહેવાય, આગળ વધવું જોઈએ. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. કૈરવી બચ્છના અવાજમાં લેવામાં આવેલું

સ્ટુડિયોની ગ્લેમાં 10:31 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો આપણે વાત કરીએ તો ભાઈ હસતા રહો, ખુશ રહો અને દિલને કહો આઈ એમ ફાઇન, મેં મજામાં છું, બસ બાકી દુનિયાને કાંઈ પડી છે કે તમે ખુશ છો કે દુઃખી. જો આપણે વાત કરીએ કે ભાઈ નાની અમસ્તી જિંદગી છે બહુ મોટી વાત શીખવાડી દીધી છે. સંબંધ ભાઈ બધાની સાથે રાખો પણ આશા કોઈની નહીં રાખો. એટલે કહેવાય છે ને કે લાઈફમાં ઘણા બધા આવે છે જાય છે, પણ કહેવાય છે ને કે ભાઈ નાની મસ્તી જિંદગી છે મોટી વાત આપણને શીખવાડી જાય છે ને કે ભાઈ સંબંધ બધાની સાથે રાખો પણ આશા કોઈની ના રાખવાની. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ ગરબો કેસરીઓ રંગ મેઘધનુષના અવાજમાં લેવામાં આવેલું.

0: બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમને આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યું હશે. આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ પૂનમ લઈને આવી રહી છે. આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું મંગળવારે સવારે 10 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: એક ગુડ ન્યૂઝ છે, મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.
2: સાચું અંકલ?